0: ઓકે નેક્સ્ટ વન્સ અગેન મરહમા ફ્રીદી હોય છે અગેન કે છી હોય છે ઝડગિયા મકવા ગીલે દ ખપલ કિસ્મત ના મુદામ ઝડગિયા મકવા ગીલે દ ખપલ કિસ્મત ના મુદામ બલ ત કિસ્મત કે રાસે દલે જનાન ભલે ગવાડે ઢેર શણ ઢેર શણ ઢેર બગડા પોરે શેર મરહમા ફ્રીદી યો જહાન માનના હોય છે આઈ મનસૂર વઝીર ફ્રામ મંગલ મેલા શો ઇઝ વેરી નાઇસ પ્લીઝ પ્લે ઓન ધીસ સોંગ બિયા અગશાન હુઆયા માતા જાનાન હુઆયા અચ્છા સ્પેશિયલ નાઝિયા ઇકબાલ કી આવાજ મેં પ્લે કરું છું સો જનાબ બિલકુલ થેન્ક યુ સો વેરી મચ મેસેજ કવર ફ્રોમ મનસૂર વઝીર દે મંગલ મેલે ના ખુદા ફરમેશી પ્રોગ્રામ ને દે રોજાના બિયા ચૂંકિ દે ગઝલ સિલેક્શન ઓલરેડી છે એ પ્રોગ્રામ દે પર કોશિશ પકાઉં કદાચ ટાઈમ તો પકે મેલાવ છો બે હિમો બુના પકાઉં છે મેસેજ કવર દે ફરા થેન્ક યુ સો વેરી મચ પછી મેં કહ્યું ખાન સ્વીટ ભાઈ વાહ જી વાહ વેલકમ ઇસ્તકબાલ તશરીફ રકી રકીબ ખાન જી ચાચુ કો વેરી વેરી લાંગ ટાઈમ જી મુબારક
1: વાલેકુમ અસલામ
0: જી જી લાંગ ટાઈમ અચ્છા મુબારક હો કે શો કે લિયે આયા આ ગયા
1: થેન્ક યુ બંડલ્સ ઓફ થેન્ક્સ
0: સહી અરશિહાન દે મેસેજ કોલ યો જહાં વિચ મે ક્યુટ રશિહાન આ જી કે ટુ રકીબ ખાન ચાચુ તેરી મસરૂફિયત તેરે મજબૂરી આ સરાંકો પર મગર તેરા યુ હી બેપરવાહ હો જાના મુજે અચ્છા નહીં લગતા સહી
1: ચલો થેન્ક યુ
0: રશિહાન યો જહાન મનના દે મેસેજ કવલો થેન્ક યુ સો વેરી મચ હેપી હેપી છે ઇજ્જત મનીષજી પછી મેં કહ્યું ખાન હોય છે ચાચુ આજ તુમ પોઈટ્રી કરો હમરી સ્વીટ ભાઈ જાની કો થોડા સા રિલેક્સ કરો બહુ પોઈટ્રી કર લી આપકો તો કોઈ ફર્ક નહીં પડતા કે આપકા ફ્રેન્ડ થક ગયા હે રકીબો
1: બિલકુલ
0: જી બેસ
1: પોઈટ્રી બેસ રશે મેલે
0: જી ડલાઈ કરશે
1: ઈચ સ્ટડીસ તુમાના છે દકાર રઝમ
0: હા સ્ટડીસ તુમાના છે દકાર રઝમ
1: રસ ભાઈ સ્ટડીસ તુમાના છે દકાર રઝમ થાયા દૌમા છે પલાર રઝમ
0: હાય હાય દેસમ
1: ધર્માનુનો પંડા પસર રવડમા
0: ધર્માનુનો પંડા પસર રવડમા
1: ધર્માનુનો પંડા પસર રવડમા કોર્ત છે હર મહામ લહાર રઝમ ઓ સનવે ગમ નવે સૌદા રવડમા સનવે ગમ નવે સૌદા રવડમા છે દહાલાતો દ બાજાર રઝમ
0: ઓય હોય દેસમ
1: સનવે ગમ સનવે સૌદા રવડમા છે દહાલાતો દ બાજાર રઝમ
0: દેસમ
1: ઓ દ બેટકુનો દરવાજે માં બંધ હોય હા
0: હા દ બેટકુનો દરવાજે માં બંધ હોય દેસમ
1: દ બેટકુનો દરવાજે માં બંધ હોય યારાનો જબ દરોજગાર રઝમ
0: હાય હાય હાય હાય ડેર છે ડેર પુજડા પોરી છે
1: મનના રાજભાઈ યુ જહાન મનના
0: સહી રકી બોતો દે સ્પેશિયલ ડલે વી કેના જકે જે પોઈટ્રી ડલે કરલા
1: થેન્ક યુ
0: ઓઈ છે જમા જડે જમા જાની ચાતા મવાયા
1: હા હા ડેર છે ડેર છે
0: જમા જડે જમા જાની ચાતા મવાયા તખમે જાનાની ચાતા મવાયા
1: હા હા ડેર છે ડેર છે
0: ઓ ટોલ જિંદગી ભલા તાજાર કરમા હે દ ઠોલ જિંદગી બલા તા હજાર કડમા ધુમરા પમા ગ્રાની ચાતા મવા
1: હા દૈઝલ બ્યો ડેરા મનના
0: જમા જડે જમા જાન ય ચાતા મવાયા તખો મે જાના ય ચાતા મવાયા ઠોલ જિંદગી બલા તા હજાર કડમા ધુમરા પમા ગ્રાની ચાતા મવાયા
1: બંડલ જાફતે
0: ચાતા મવાયા જી વેલકમ નેક્સ્ટ ચાર તો મેસેજ કરે દા વઈ કને ઇટ્સ મી તારા હા નમ વઈ જી અસલામ અલયકુમ રાજ બ્રુ ક્યા હાલ ચાલ હે શોલા જવાબ હે ઓર નીંદ મે ભી નીંદ મે ભી નિકલતી હૈ આંખો સે આંસુ તુમ ખ્વાબ મે ભી મેરા હાથ છોડ દેતે હો રકીબ ભાઈ કો સલામ એન્ડ વેલકમ
1: વાલેકુમ અસલામ એન્ડ થેન્ક યુ
0: વાલેકુમ સલામ તરહાન તે મેસેજ કવલો યો જહાન માનના હે ઓડે ખલા શેર નેક્સ્ટ વઈ ચી મેક યુ શી ખાન ડેડિકેટેડ ટુ અચ્છા રકીબ ચાચુ
1: થેન્ક યુ
0: વઈ ચી બહોત કુછ કહેના હૈ તુમસે મગર કભી તુમ નહીં મિલતે તો કભી અલ્ફાઝ નહીં મિલતે વાહ જી વાહ વાહ દેરસા વઈ ચી મેક યુ શી ખાન ચાચુ ઉર્દુ પોએટ્રી શામિલ કરો
1: બિલકુલ ઉર્દુ પોએટ્રી ચી તો અગા હા દેખપલ લિસનર સરા ચી દી કિમ ઉર્દુ પોએટ્રી દો અગા મહા વેસ રશ મિલકુ બિલકુલ
0: જી જી રકે
1: એ છે ઉર્દુ કે દોઈ છે કહેતે હૈ કે અપને ગમ કી નમાઇશ ના કર અપને જમીર કી અજમાઇશ ના કર રાજભાઈ اپنے غم کی نمائش نہ کر، اپنی ضمیر کی آزمائش نہ کر، جو تیرا ہے وہ تیرے پاس خود آئے گا،
0: جو تیرا ہے
1: وہ تیرے پاس خود آئے گا، ہر روز اسے پانے کی خواہش نہ کر، تقدیر بدل جائے گی اپنے آپ ہی اے انسان، تقدیر بدل جائے گی اپنے آپ ہی اے انسان، مسکرانا سیکھ لے وجہ تلاش نہ کر،
0: ہوئے ہوئے ڈیر شن ڈیر پزڑا وہ پوری
1: جو تیرا ہے وہ تیرے پاس خود آئے گا، ہر روز اسے پانے کی خواہش نہ کر، تقدیر بدل جائے گی اپنے آپ اے انسان، مسکرانا